0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરેશિયસે ઇબોલા સંક્રમણના પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાતા રોકાણ અંગેના નિયમોને સરળ બનાવ્યા છે. સુધારેલા માળખાનો હેતુ રોકાણ અને વિદેશી રોકાણકારો માટે નિયમોના પાલનને સરળ બનાવવાનો છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: वित्त वर्ष 2026-27 की पहली छमाही के लिए केंद्र सरकार की प्रतिभूतियों में निवेश सीमा 4,62,490 करोड़ और दूसरी छमाही के लिए 4,77,006 करोड़ तय की गई है. राज्य विकास ऋणों के लिए ये सीमा पहली छमाही में 1,53,043 करोड़ और दूसरी छमाही में 1,64,242 करोड़ निर्धारित की गई है. अंकिता आप्टे, आकाशवाणी समाचार, मुंबई.
0: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં 7.7% નોંધાયેલા જીડીપી વૃદ્ધિ દરનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ છેલ્લા 12 વર્ષમાં બનેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસને સ્થિરતા, આત્મવિશ્વાસ, ટકાઉપણું અને વિશ્વસનીયતા સાથે જોડ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચનું આયોજન કરાયું છે, જેમાં 15 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના રાજદૂત અને રાજદ્વારી પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગ જગતના નેતાઓ અને રોકાણકારો ભાગ લેશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં માટે અલગ સત્રો યોજાશે. ઉત્પાદન સત્ર ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ્સ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેવા સત્રમાં આઈટી, પર્યટન, ફિનટેક અને શિક્ષણનો સમાવેશ થશે. ઉપરાંત રોકાણકારો અને

ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે વિવિધ બેઠકો પણ યોજાશે. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના એક હોટલ રસોઈયાની ધરપકડ કરી છે. ગત 3 જૂને માલવીયાનગરમાં એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉ પોલીસે હોટલ માલિકની પણ સદોષ હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બિમસ્ટેક બંગાળની ખાડી ક્ષેત્રમાં સહિયારી સમૃદ્ધિ, જોડાણ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત એકતા અને પરસ્પર સહયોગની ભાવનામાં બિમસ્ટેકના સભ્ય દેશો સાથે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિમસ્ટેક અથવા બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે ખાડી બંગાળની પહેલ એક પ્રાદેશિક સંગઠન છે, જેનો હેતુ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. લિંગામનેની રમેશ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. પાર્ટીના જણાવ્યા અનુસાર રમેશ 2015થી જનસેના અને તેના નેતૃત્વ સાથે જોડાયેલા છે. મોરિશિયસે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનની મુસાફરી કરનારા અથવા ત્યાંથી પસાર થયેલા વિદેશી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને વ્યવસાય અથવા વિદ્યાર્થી પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જો કે જો તેઓએ છેલ્લા 3 અઠવાડિયામાં તેમાંથી કોઈપણ દેશની મુલાકાત લીધી હોય તો તેમને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પણ ફરજિયાત રહેશે. મોરિશિયસ સરકારે જુલાઈમાં દેશમાં યોજાનારી 18મી અમેરિકા આફ્રિકા બિઝનેસ સમિટને મુલતવી રાખવાની પણ હાકલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં હાલના 58%થી વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટે દિબ્રુગઢને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવાના અને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળની રચના કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ પ્રદેશ દિબ્રુગઢ જિલ્લામાં દિબ્રુગઢ કેપિટલ કોમ્પ્લેક્સના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવશે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેને વન્ય જીવન સંરક્ષણમાં એક મોટી સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય જીવન સંરક્ષણ માટે એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે અને કારાકલનું પુનરાગમન તેનો પુરાવો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAI એ પશ્ચિમ ક્ષેત્રએ તમામ ખાદ્ય વ્યવસાયીઓને તાત્કાલિક ધોરણે પેકિંગ અથવા ખોરાક પીરસવા માટે અખબારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. મુંબઈમાં એક વડાપાઉં વિક્રેતાએ તાજેતરમાં પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ ચેતવણી આપી હતી કે છાપકામની શાહીમાં સીસું અને અન્ય ભારે ધાતુઓ સહિત અનેક હાનિકારક રસાયણો હોય છે. પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ ખોરાક દૂષિત કરી શકે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. અમેરિકાના સિએટલમાં આજે બીજો મેંગો મેજિક ફેસ્ટિવલ યોજાયો, જેમાં અમેરિકાના કોસ્ટકો જેવા છૂટક વેપારી સહિત ભારતીય ફળોના સૌથી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તરપ્રદેશની લાંગરા અને દશેરી અને ગુજરાતની રાજાપુરી કેરીનું પ્રદર્શન યોજાયું છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગયા વર્ષે જુલાઈમાં અમેરિકન ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સમાં ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાત લાવવાના પ્રયાસ સાથે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તાર બંનેમાં વિવિધ હિસ્સેદારી સાથે ભાગીદારી કરી હતી.

હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં યજમાન જાપાન સામે રમશે. આ મેચ જાપાનના કાકામિગહારામાં ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5-3 હરાવ્યું હતું અને જાપાને મલેશિયાને 8-1 હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયા નગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરિશિયસે ઇબોલા સંક્રમણને પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना पर कार्यक्रम गीत गुर्जरी। मित्रों, मानवीनो स्वभाव छे हमेशा प्रतीक्षा करवानो, राह जोवानो। जन्म थी लईने मृत्यु सुधी ए कोईक ने कोईक वातनी हमेशा राह जोतो होय छे, अने राह ज्यारे पूरी थाय छे, ए वस्तु मळी जाय त्यार बाद ए वस्तु गमती नथी अने राह जोवाय छे कोईक बीजी वस्तुनी। अत्यारे आपणे राह जोई रह्या हता वेकेशननी, અને વેકેશન પૂરું થવામાં છે, શાળાઓ ઉઘડવામાં છે, અને બાળકો હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવા યુનિફોર્મ પહેરીએ, નવા બેગ આપણે ખભે લગાડીએ, નવી નોટબુક, નવી ચોપડીઓ, નવો વર્ગ અને નવા ટીચર, બધું જ નવું। અને હા, આ વખતે આપની ટીમમાં કેટલાક નવા મિત્રો પણ જોડાશે, એટલે રાહ જોવાઈ રહી છે સ્કૂલની ઓપનિંગની। મિત્રો, તમે પણ રાહ જોતા હતા ને આવી જ રીતે? તમારા અનુભવો આપ મને શેર કરી શકો છો। નંબર છે 0224515413402245154135।

મિત્રો, પહેલાના જમાનામાં શું, અત્યારના જમાનામાં થોડા જ વર્ષો પહેલાં લોકો સવાર પડે એટલે સૌથી પહેલી રાહ જોતા વર્તમાનપત્રની. અરે, વર્તમાનપત્ર હજુ કેમ આવ્યું નથી? અને ઘરમાં આટા ફેરા શરૂ થઈ જાય અને ક્યારેક તો પેલા વર્તમાનપત્રવાળાને આપણે વળી પણ દઈએ, અરે ઇતના લેટ ક્યું કરતા હે, બરાબર ને? અને હા, ગરમા ગરમ ચાયની તો એવી રાહ જોવાય. અરે, કેટલી વાર છે હજી ઉતાવળ કરને, હજુ સુધી ચાય નથી મળી. મિત્રો, આમ દરેક વાતની આપણે રાહ જોતા હોઈએ છીએ અને હવે જે પ્રખર તાપ પડી રહ્યો છે ત્યારે રાહ જોવાઈ રહી છે વરસાદની. કાગડોળે વરસાદની રાહ જોઈએ છે, કોઈક ચાતક પક્ષીની જેમ વરસાદની રાહ જોઈ છે, અને ખેડૂતો તો ખાસ વરસાદની રાહ જોઈ છે, કારણ કે ખેતરમાં પાક લેવાનો છે, બરાબર ને? તો આમ આપણે દર વર્ષે કંઈક ને કંઈકની રાહ જોતા હોય છે, પરંતુ મિત્રો, જે વ્યક્તિ જતા રહે છે એ પાછા ક્યારેય નથી આવતા, અને એમની તમે કેટલીય રાહ જુઓ એ પાછા આવવાના નથી, પાછા મૂકી જાય છે માત્ર યાદો. તો આવા જ આપણા એક શ્રોતા મિત્ર મંજુલાબેન નાગડા, નિયમિત શ્રોતા મિત્ર, નિયમિત ફોન કરે, નિયમિત ગીત ગુર્જરી સાંભળે, પરંતુ ગયા મહિને તેઓ આપણા વચ્ચેથી જતા રહ્યા. એમના દીકરી સોનલબેનનો ફોન હતો અને સોનલબેને કહ્યું, રડતા રડતા આ સમાચાર આપ્યા અને કહ્યું કે મમ્મીની પસંદનું ગીત સંભળાવો તો હંસલા હાલોને, આવો સાંભળીએ મંજુલાબેન નાગડાના દીકરી સોનલબેનની ફરમાઈશ પર આ ગીત.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों विभाबेन महेश्वरी नो फोन हतो अने एमणे कह्युं के मंजुलाबेन नागड़ा एमना बेन थाय अने भरतभाई खोना एमना भाई थाय, एटले आ त्रण भाई बेन एक साथे मळीने जुदा जुदी जग्याए रेडियो सांभळता होय अने रेडियो पर जे प्रश्न पूछे एनो जवाब जो न आवडतो होय तो आ भाई बहेनो एकबीजाने फोन करे, एनो जवाब जाणे अने पछी कार्यक्रममां फोन करे। आवुं डेडिकेशन छे अमारा श्रोता मित्रोनुं कार्यक्रम प्रत्ये। तो भावनाबेन प्रजापतिनो फोन हतो अने एमणे कह्युं के आजे जे हंसलानुं गीत मैं संभळाव्युं મંજુલાબેન નાગડાની ફરમાઈશ, એટલે સોનલબેનની ફરમાઈશ પર મંજુલાબેન નાગડાની ફેવરેટ ગીત જે મેં સંભળાવ્યું એના પરથી તેઓ રડી પડ્યા, કારણ કે એમને આપણા રેગ્યુલર શ્રોતા મિત્ર સુધાબેન પ્રજાપતિની ખૂબ યાદ આવી રહી છે આ ગીત સાંભળ્યા બાદ, અને તેઓ પણ ખૂબ રડી રહ્યા હતા ફોન ઉપર। મિત્રો જ્યારે તમે આ રીતે ફોન કરો છો અને ફોન પર રડો છો ત્યારે ખરેખર આંખો ભીની થઈ જાય છે, પરંતુ અહીંથી અમે તમારી કોઈ જ મદદ કરી શકતા નથી, માત્ર તમને તમારી પસંદગીના ગીતો સંભળાવી શકીએ જેથી તમારા હૃદયને થોડી રાહત મળે। તો મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે રાહ જોવાની, તો પ્રેમી પ્રેમિકા કલાકો સુધી એકબીજાની રાહ જોતા હોય છે। જ્યારે મિત્ર રાહ જોડાવે ને અને મિત્ર આવે ને ત્યારે આપણે ઝઘડો કરીએ પહેલાં, પરંતુ પ્રેમિકા કે પ્રેમી જો મોડો આવે ને, શું થયું બકા, કેમ મોડું થયું, ટ્રેન લેટ હતી, ચાલે આવું તો ચાલ્યા કરે, પેલો સોરી સોરી સોરી કરતા હોય એકબીજાને। અરે સોરી શા માટે, સોરી થેન્ક યુ આ કંઈ ફોર્માલિટી આપણામાં હોય, થાય ક્યારેક આવું। આમ તેઓ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ એકબીજાની રાહ કલાકો સુધી જોઈ શકતા હોય છે, અને આપણા દાદા દાદી નાના નાની મામા મામી આ બધા જો ગામડે વસતા હોય અને આપણે શહેરમાં વસતા હોય અને શાળાનું વેકેશન પડે ત્યારે ક્યારે બાળકો આવશે અને ધમાચકડી મચાવશે એની તેઓ આતુરતાથી રાહ જોતા હોય છે। એવી જ રીતે આપણે રાહ જોતા હોઈએ છીએ કોઈક સરસ ફિલ્મ આવવાની હોય એની, કોઈ સરસ નાટકની અનાઉન્સમેન્ટ થઈ હોય તો એ નાટકની, અથવા તો આપણા ફેવરેટ કોઈક વેબ સિરીઝની, અને હા 3-4 તમે ગીત ગુર્જરી કાર્યક્રમની પણ રાહ તો જોતા જ હોવ છો ને।

જતીન ભાઈ દરજીનું કહેવું છે કે અમે બપોરે 3 વાગ્યાની રાહ જોઈએ છીએ ગીત ગુર્જરી કાર્યક્રમ માટે. અને હા, માત્ર ગીત ગુર્જરી કાર્યક્રમની રાહ નથી જોતા, અમારો ફોન લાગે, અમારો ફોન ઉપાડાય અને અમારા ફરમાઈશનું ગીત આવે એની પણ અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. અને હંસાબેન ઠાકર અમારા ગામના જ છે અને અમે જ્યારે મળીએ ને ત્યારે બીજી બધી વાતો તો હોય, પરંતુ સાથે ગીત ગુર્જરી કાર્યક્રમની પણ અમે વાતો કરીએ છીએ. આવું કહેવું છે જતીનભાઈ દરજીનું. મિત્રો, અત્યારે યુદ્ધ પરિસ્થિતિ ચાલી રહી છે. આપણે જોઈ જ રહ્યા છે કે યુદ્ધના પરિણામો કેટલા ભયંકર હોય છે. અને અત્યારે માત્ર ભારત દેશ જ નહીં, આખી દુનિયા રાહ જોઈ રહી છે કે આ યુદ્ધ સમાપ્ત થાય. કોણ જીતે કોણ હારે એ મહત્વનું નથી, યુદ્ધ સમાપ્ત થાય અને લોકો શાંતિથી ફરી પાછું પોતાનું જીવન જીવી શકે. જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે એ લોકો હંમેશા રાહ જોઈતા હોય છે કે પોતાની પોસ્ટને કેટલી લાઇક મળી અને કેટલા કમેન્ટ આવ્યા. અને હા, મેં એમની પોસ્ટને લાઇક કર્યું તો, એમણે મારી પોસ્ટને લાઇક નથી કર્યું. હા, હવે નેક્સ્ટ ટાઈમ હું એમની પોસ્ટને લાઇક નહીં કરું. મિત્રો, જેમના બાળકો વિદેશમાં ભણવા ગયા હોય, નોકરી અર્થે ગયા હોય અથવા તો ત્યાં સેટલ થયા હોય, અને વૃદ્ધ માતા પિતા જો અહીંયા ભારત દેશમાં હોય તો તેઓ આતુરતાથી રાહ જોઈ છે એમના એક ફોન કોલની, એમના વિડીયો કોલની.

મિત્રો, દિલીપ જોશીનો ફોન હતો અને એમનું કહેવું છે કે એમના બાળકો ફોરેનમાં છે અને તેઓ આતુરતાથી રાહ જોતા હોય છે એમના પૌત્રના ફોનની અને એના વિડીયો કોલની. મિત્રો, ગર્ભવતી સ્ત્રી 9 મહિના સુધી રાહ જોઈ છે બાળકના જન્મની. દીકરો આવે કે દીકરી, પરંતુ સ્વસ્થ બાળક આવે અને પછીના દિવસો માત્ર તોફાન, સુખ અને શાંતિના હોય. તો મિત્રો, ઘણા વડીલો એવા હોય છે જેઓ મૃત્યુની રાહ જોતા હોય છે. એવી કોઈક બીમારીથી પીડાતા હોય, કોઈ જોવાવાળું ન હોય, બેડ પર પડ્યા હોય અને છતની સામે આખો દિવસ જોયા કરવાનો હોય અને કોઈકને કોઈકે એમની સેવા કરવાની હોય ત્યારે તેઓ ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે કે હવે મૃત્યુ આવે તો સારું.

મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો હવે રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.